0: மார்கம நகரேட்ட வினாடி 10 மில்லியன் 50 சிட்ட ஆரம்பின அபார்ட்மெண்ட்ஸ் மூலிக கெவீம மில்லியன் 9 மசகட ரூபியல் 250,000 சிட்ட வாரிக பாசுகம் தன்ம பிரைம் குரூப் அமதன்ன 13/22 மிம சுவிசேஷி அவஸ்தாவ அகோஸ்து 32 தக்வா பமனாய் தருவன்கே அனாகதேட்ட சனசிலிமத் விஸ்ராமேகட ஒபே இதிரியட்ட வெடி வடினாகமக் கேக்கரன சர்வோதய டெவலப்மென்ட் ஃபைனான்ஸ் தாவர தன்பது ஜேஷ்ட புரவேசியன்ட வசர பஹக தன்பது சந்தா 15% போலியாக 11.84% வார்ஷிக சபல பொலி அனுபாத்தேகட யடத்த அதம அமதன்ன 13/19 சர்வோதய டெவலப்மென்ட் ஃபைனான்ஸ் 2011 அங்க 42 தரன முதல் வியாபார பணத்தை யடத்தே ஸ்ரீலங்கா மகாபேங்கு பல்பத்ர லாபி மூல்ய சமகம் கே பிராங்கா ரேட்டிங் ஏஜென்சி BBB மைனஸ் ஸ்டேபிள் அவுட்லுக்
1: ලක්කන් අතර සුපිරිම ඉලක්කම තමයි 2. වැඩි ඕනේ නැ බොරුනම් කිබ්බෙක් ගන්න. මොකද යාලත් ආසයි 2 ලැබෙනවනะ. ඩබල් 2. ඩබල් ඩිලයිට්. ඩබල් සැලරි. මගේ වැඩ හොඳයි කියලා අපේ බොස් මට දුන්නෙත් ඩබල් ප්‍රොමෝෂන්. ඉතින් 2 නම් ඕන දෙයක් මම බාර ගන්නවා. අනික සිද්දුනත් 2 අහනකොට කන් දෙකට දැනෙන සැප. ඒ මගේ ගර්ල් ෆ්‍රෙන්ඩ්ස්ල් දෙන්න. අද තමයි 얘 දෙන මුලින්ම හම්බුනේ. මං ගිහින් එන්න. මං ආවි නැතත් සතිය දවස්වල උදේ 10ට සිය තහන්න. මොකද එක මාඩිස්ක සින්දු දෙකක් අහන්න පුළුවන්නේ.
2: සින්දු සියත අනුග්‍රහය.
3: දැනෙන්න අඳින්න රිසිසේ. මේ සලු පිළිසිල්ලාරේ චමත්කාරේ.
2: තිලක වර්ධන ටෙක්ස්ටයිල්ස්. අතාරින්න බෑ වගේද? නෑ. ඔබට පුළුවන්. විෂමතෙන් මිදෙන්න. ජීවිතේ කොටයන්න ඉවත් වෙනවා.
4: ඔබගේ මංගල දිනය රනින් සරසන්න ස්වර්ණමහල් ගම්පහස රත්නපුර ශාඛාවන් වෙතින් අගෝස්තු මාස 21-22 යන දිනයන්හිදී කැරට 22 මනස්කාන්ත මංගලාභරණ ආකර්ෂණීය මිලකට ඒ වගේම විවාහ පත්වන නවයෝලට නොමිලේ ජීවිත රක්ෂණාවරණයක් සමගම තවත් වට්ටම් සහ වරප්‍රසාද රසක් ස්වර්ණමහල් ජීවිතයේ ස්වර්ණමය අවස්ථාවන් සඳහා.
2: අනුවටයි දශම දෙකෙන් 98.4 දිවයින පුරා